0: मीडियम वेव 396.82 मीटर अर्थात 756 किलोहर्ट्ज़, एफएम बैंड 14.1 मेगाहर्ट्ज़ और न्यूज़ ऑन एआईआर मोबाइल ऐप पर आकाशवाणी का ये जगदलपुर केंद्र है। शाम के 5 बजे हैं, प्रस्तुत है हमारे केंद्र से प्रसारित किए जाने वाले आज के शेष और कल के कार्यक्रमों की रूपरेखा। पहले सुनिए आज के कार्यक्रमों के बारे में। आज शाम 5:05 पर समसामयिकी विषयों पर आधारित कार्यक्रम भारत सरकार आपके द्वार गोंडी बोली में, युवा श्रोताओं का अपना कार्यक्रम युवाणी आज शाम 5:10 में, आज शाम 6:35 पर आप सुनेंगे ध्रुवी लोकगीत कार्यक्रम बस्तर के स्वर आज शाम 7 बजे और शाम 7:20 पर आप सुनेंगे प्रायोजित कार्यक्रम किसानवाड़ी। आज रात 8 बजे कार्यक्रम सुनिएगा शिक्षकों के लिए कार्यक्रम पिलामन का जिगोट में आप सुनेंगे और 8:30 पर रात 9:15 पर सुनिएगा कार्यक्रम पुरानी फिल्मों से और 9:30 पर सुनिएगा कार्यक्रम मोचो मंचो गीत। आज रात 10 बजे सुनिएगा वाद्य धुनों पर आधारित कार्यक्रम पाड़। ये थी हमारे केंद्र से प्रसारित किए जाने वाले आज के शेष कार्यक्रमों की रूपरेखा। अब सुनिए कल के कार्यक्रमों के बारे में। कल सुबह 6:05 पर सुनिएगा भक्ति संगीत का कार्यक्रम वंदना। चिंतन सुनिएगा कल सुबह 6:20 पर। आलेख और स्वर होगा शिव सागर त्रिपाठी की। श्री रामचरित मानस का गायन सुबह 6:25 पर। स्वर अनुराधा पोडवाल, संगीत निर्देशक होंगे सतीश भाटिया। कल सुबह 6:35 पर और कल दोपहर 1:05 पर कृषि सामयिकी बेड़ा खाड़ा चुगोट आप सुन सकेंगे। कार्यक्रम हुलहुली में माउली माता पाड़, कलाकार होंगे पाकलू और साथी। कल सुबह 7:05 में होगा हमारा दैनिक कार्यक्रम नमस्कार जगदलपुर, इसके आकर्षक होंगे स्वास्थ्य की बातें और भेंट वार्ता, साथ ही होगी मधुर गीतों की मधुरिमा। कार्यक्रम लोक मंजरी आप सुन सकेंगे कल सुबह 8:30 पर। प्रायोजित कार्यक्रम एनसीईआरटी का समय होगा कल सुबह 9 बजे और 9:30 में आप सुनेंगे कार्यक्रम एक ही फिल्म से और कल का कार्यक्रम केंद्रित होगा फिल्म लव इन टोक्यो पर। कल सुबह 10 बजे आप सुनेंगे कार्यक्रम गुलशन जिसका शीर्षक होगा इंतजार। सुबह 10:30 पर आप सुन सकेंगे कार्यक्रम गुड़दुम में भत्री लोकगीत और कल सुबह 11 बजे सुनिएगा कार्यक्रम एक ही कलाकार और 11:30 में सुनिएगा कार्यक्रम सबरस। कल दोपहर 12 बजे आप सुनेंगे कार्यक्रम झुमझुमा में हल्बी लोकगीत और 12:30 पर का समय होगा ग्रामीण महिलाओं का अपना कार्यक्रम घर द्वार का। कल दोपहर 1:05 पर सुनिएगा बेड़ा खाड़ा चुगोट का पुनः प्रसारण और कल दोपहर 1:10 में सुनिएगा फरमाइशी फिल्म गीतों का कार्यक्रम श्रोता सुमन। कल दोपहर 2:30 पर का समय होगा कार्यक्रम कला और कलाकार का। कल शाम 5:05 पर सुनिएगा देशभक्ति गीत और 5:10 का समय होगा युवा श्रोताओं का अपना पसंदीदा कार्यक्रम युवाणी का। कल शाम 7 बजे आप सुन सकेंगे दैनिक कार्यक्रम बस्तर के स्वर और 7:20 में आप सुनेंगे कार्यक्रम आमचो गांव। कल रात 8 बजे कुंडई फूल में आप सुनेंगे हल्बी लोकगीत, कलाकार होंगे कार्तिक राम बघेल और साथी। कल रात 8:30 में सुनिएगा कार्यक्रम पिलामन काजे गोट। कल रात 9:15 का समय होगा कार्यक्रम पुरानी फिल्मों फिल्मी गीतों का। शासकीय योजनाओं पर आधारित कार्यक्रम उवाट में आप सुनेंगे कल रात 9:30 पर। कल रात 10 बजे सुनिएगा कार्यक्रम परिचर्चा और रात 10:30 पर सुनिएगा कार्यक्रम रजनीगंधा। श्रोताओं, ये थी हमारे केंद्र से प्रसारित किए जाने वाले आज के शेष और कल के कार्यक्रमों की रूपरेखा। मीडियम वेव और एफएम बैंड पर आकाशवाणी का ये जगदलपुर केंद्र है। शाम के 5:05 होने को हैं और लीजिए प्रस्तुत है समसामयिकी विषयों पर आधारित कार्यक्रम भारत सरकार आपके द्वार, जिसे हम प्रसारित कर रहे हैं गोंडी बोली में।
1: સામયિક વિષય નાગ આધારિત કાર્યક્રમ તસંગ નન સાવિત્રી નાગ કેન્જનોરી નેન તમાવા ઇત કાર્યક્રમ સાર્થક પીડીએસ યોજના તક કેન્દ્રિત મિંદે કેન્દ્ર સરકાર દેશ તક ખાદ્ય સુરક્ષા તીન બરકસ પાળના દિશા તગ ઓંડ બીડિયા અર મહત્વપૂર્ણ ડાકા તેહતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના અધ્યક્ષતા તગ અત્તા 27 મઈ તે આર્થિક મામલા તા મંત્રીમંડળ સમિતિ સાર્થક પીડીએસ યોજના તીન મંજૂરી ઇત્તા ઇત યોજના ગરીબ અર જરૂરતમંદ પરિવાર એવના રાશન વ્યવસ્થા તીન ઔર નેકા બરકસ પાળના પ્રયાસ મિંદે કેન્દ્ર સરકાર ઇત યોજના તગ 25,530 કરોડ રૂપિયા ખર્ચા કિનત સાર્થક પીડીએસ તા ઉદ્દેશ્ય દેશ તા હર પાત્ર માનેક એવના સમયા અર પારદર્શી તરીકા તે ખાદ્યાન એવી તીનદ મિંદે દેશ તક કરોડો માનેક સાર્વજનિક વિતરણ પ્રણાલી ઇતકે પીડીએસ તગ અપુના દિનાલ તા જરૂરત તલાય નિર્ભર મિંદે ઇરેતે સરકાર પાન તા વ્યવસ્થા તીન પુના તકનીક તે જોડા કિનત નિર્ણય પૈતા સાર્થક પીડીએસ યોજના ઇદાય રાશન વ્યવસ્થા તીન નેકાય સ્માર્ટ પાડનત ઇદ યોજના તાકેટ રાશન તા પરિવહન ભંડારણ અર વિતરણ તગ વિશેષ ધ્યાન ઇનોર રાશન દુકાન તગ ઈ પાસ મશીની ના ઉપયોગ મુનેટ કે કિમુતોર ઇદાય એગ કૃત્રિમ બુદ્ધિમત્તા ઇતકે એઆઈ મશીન લર્નિંગ અર બ્લોક ચેક લેકેતા આધુનિક તકનીકી વેંડે શામિલ કિનોડ ઇવેટે રાશન તુસનગ પારદર્શિતા પેડસિતા અર ગડબડી તક કમી વાતા સરકાર તા લક્ષ્ય મેંદે કી જરૂરતમંદ માને કિન ઓના અધિકાર ચીપા ઇલવા દુર્કી ઇત યોજના વર્ષા 2031 એવના લાગુ મંદનસ સરકાર તા માને માયનત ઇદ કી તકનીક તા નેલા ઉપયોગ તે રાશન વ્યવસ્થા ઔર સરળ આતા ઇદાય લાભાર્થી કિન અપુના જાણકારી અર રાશન તે જુડે મત્તો સુવિધા મોબાઇલ એપ અર ડિજિટલ માધ્યમી તે વેંડે દુર્કિતા મેરા રાશન અર અન્ન સહાયતા લેકેતા પહેલ પહેલ તે માનેક ના મદદ કિમુતા વન નેશન વન રાશન કાર્ડ યોજના વેંડે પ્રવાસી શ્રમિકીન પુના સુવિધા ઇતા ઇદાય વેર દેશ તા બેદે વેંડે રાજ્ય તગ રાશન દુર્કિતિયા પરદિતુર સાર્થક પીડીએસ યોજના રાશન દુકાની ના નિગરાની કિન ઔર બરકસ પાડિતા રાજ્ય તગ કમાન્ડ અર કંટ્રોલ સેન્ટર પાડનુર ઇગતિના ઉમકે વ્યવસ્થા તીન ઉડનુર ઇવેટે શિકાયતી ના સમાધાન ઉભય આતા સરકાર તા કોશિશ મેંદે કી બેનો વેંડે પાત્ર પરિવાર ખાદ્યાન તે વંચિત મનમકી ગ્રામીણ ઓર એડાય ક્ષેત્રી નગ મદનોર માનેક વેંડે ઇદ યોજના તે લાભાન્વિત આતુર ઇદ પહલ સિરોપ રાશન દુકાન રાશન તુસનદ એવના સીમિત ઇલ્યા બલકી ઇદ ભરોસા અર સમ્માન તે જુડે મત્તદ મેંદે કેન્દ્રીય સૂચના અર પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ કેતુર કી સાર્થક પીડીએસ યોજના તા ઉદ્દેશી રાશન દુકાની કી નેલા સમર્થન ઇના અર ખાદ્યાન વિતરણ વ્યવસ્થા તીન નેકા પારદર્શિતા સંઘ પ્રભાવી પાળનત મેંદે ઓર કેતુર કી ઇદ ફેસલા તે દેશ તા કરીબ 80 કરોડ માને કિન સીધા લાભ દુર્કિતા બેવ સરકાર તા ખાદ્ય સુરક્ષા યોજના તગ નિર્ભર મિંદેર અગર છત્તીસગઢ તોર મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય યોજના તા સ્વાગત કિસો કેતુર કી ઇદિન ગરીબ કલ્યાણ ખાદ્ય સુરક્ષા અર સુશાસન તા દિશા તગ ઓંડ ઐતિહાસિક પહલ કેતુર શ્રી સાય કેતુર કી ઇદ નિર્ણય સાર્વજનિક વિતરણ પ્રણાલી તકનીકી આધાર નિકાય પારદર્શી જવાબદેહી અર નાગરિક કેન્દ્રિત પાળના દિશા તક મહત્વપૂર્ણ ડાકા સિદ્ધાતા મુખ્યમંત્રી કેતુર કી ઇદ નિર્ણય કેવલ રાશન વિતરણ તીન આધુનિક પાડલય અયો બલકી ગરીબીરના જીવના તગ ભરોસા સુવિધા અર સુશાસન તીન ઔર બરકસ કિના નિર્ણય મેંદે ઉલ્લેખનીય મેંદે કી સાર્થક પીડીએસ યોજના તકનીક અર સંવેદનશીલતા તીન નેલા ઉદાહરણ પેડસી મુન્ને વત્તા ઇત યોજના કેતનત કી સરકાર તા નિયત સેવા તા મતકે અર વ્યવસ્થા આધુનિક તકનીકી તે જુડે મતકે અચૂટ યોજના માનેક ના જીવના તગ સકારાત્મકતા બદલાવ તતનત દેશ તગ ખાદ્ય સુરક્ષા તીન બરકસ પાળના દિશા તગ સાર્થક પીડીએસ ઓંડ પુના અર ભરોસામંદ પહેલ બનેમાસ પેરસમુતા
2: ઉપભોક્તાઓ તક પહોંચને કા સુલભ ઓર સસ્તા માધ્યમ હૈ આકાશવાણી
3: આકાશવાણી કે વિભિન્ન કેન્દ્રો સે કીજીએ અપને ઉત્પાદો ઓર સેવાઓ કા પ્રચાર વિજ્ઞાપનો કે માધ્યમ સે
2: લોકલ ઓર રાષ્ટ્રીય સ્તર પર કીજીએ અપને બિઝનેસ કા વિસ્તાર ક્યુંકી આકાશવાણી મે વિજ્ઞાપન બુકિંગ હુઈ બહોત હી આસાન
3: અબ ઘર દફતર યા દુકાન પર બેઠે બેઠે આપ કર સકતે હૈ વિજ્ઞાપનો કી બુકિંગ
2: ડાયલ કીજીએ 870-001-4242
3: નંબર એક બાર ફિર નોટ કરે 870-001-4242
0: ये आकाशवाणी का जगदलपुर केंद्र है। अभी आप सुन रहे थे समसामयिकी विषयों पर आधारित कार्यक्रम भारत सरकार आपके द्वार। अभी वक्त हो चला है 5:10 का, तो लीजिए प्रस्तुत है युवा श्रोताओं का अपना कार्यक्रम युववाणी।